भैरवनी बात कार्यक्रम हमारे सब बहनों सौराती के बहनों राम राम राम राम बहनों आज आप सौरा पर बात करूंगा महिला किसान अंतर्राष्ट्रीय वर्ष के बारे में इन हाथी हाथी अभड़े साली रो अपने स्तन कैंसर जागरूकता महीना तो अपने स्तन कैंसर के बारे में बातचीत भी करूंगा इन हाथी हाथी सौरा पर अपने हाथी है सी एच ओ दवल जी तो एना थी कि स्तन कैंसर के बारे में अपने चर्चा करूंगा इन हाथी अपने बात करूंगा फसलों सुरक्षित भंडारण रबी फसलों की तैयारी कार्यक्रम में आप शुरुआत करो नवरात्रि पर्व के बारे में तो अपने बहनों हमें नवरात्रि पर्व चाली रो है सब बहने हर्षोल्लास थी कि आना नव दाड़ा ना जो महोत्सव है अण में भाग ले रही आप रात्रि गरबा खेलवा जो दाड़ अपने खेतीवाड़ी ना काम रहे એના બાદ બી બહેને આટલી સંખ્યામાં સોરા ઉપર આવીને રેડિયો પર બી બહેને આપણો કાર્યક્રમ સાંભળી તો આપણે ઘણા પ્રકારના વિષય ઉપર ચર્ચા કરો તો બહેને આટલી ધ્યાનથી કે સાંભળી તો ઓછું બી લાગે ને સોરા ઉપર આટલી બહેને અહીં આટલી વ્યસ્તતાને બાવજૂદ આવે તો એ દીકરીની વાત કરવાનો આનંદ બી આવે તો આજે સપ્તાહ પહેલા આપણે બહેનોથી જોડેલી વાત કરો એમ પહેલા હું આપ સબને નવરાત્રિ પર્વની બહુ બહુ વધાઈ આપું ને આપણે હર્ષોલ્લાસથી પર્વ મનાવી રહ્યો ઉપર એક અચ્છો ગરબો બી આપણે સરળ પર હમેલા કાર્યક્રમની શરૂઆત આપણે કરો મહિલા કિસાન આંતરરાષ્ટ્રીય વર્ષની બરાબર આપણે સૌ જાણે કે કૃષિ અને કૃષિથી જોડેલો જે કાર્ય છે એમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહે અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ કૃષિ ખાદ્ય પ્રણાલીમાં જે મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહે એને માન્યતા આપવા બદલે ને એને બઢાવવા આપવા બદલે આધિકારિક તૌર ઉપર 2026ની મહિલા કિસાન આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું હોય તો આ એક સંયુક્ત રાષ્ટ્ર ખૂબ અચ્છી પહેલ કરીએ કે જે બહેને આપણે ખેતીવાડીથી જોડી લઈએ ખેતીનું કાર્ય કરે ખેતીથી જોડેલા જે વ્યવસાય કરે એના કાર્યની માન્યતા આપવા અને પહેચાન આપવા બદલે ને બીજી બહેનોને બી પ્રેરિત કરવા બદલે આ અચ્છો ઘોષણા કરીએ કે આણા સાલને આપણે મહિલા કિસાન આંતરરાષ્ટ્રીય વર્ષ બનાવવા ને આના અંતર્ગત મહિલા કિસાન દિવસ મનાવવું મહિલા સશક્તિકરણ કૃષિની મહિલાઓની ભૂમિકા એના હાથે પ્રગતિશીલ મહિલા જે કિસાન છે સફળ મહિલા કૃષિ ઉદ્યમી છે એના કાર્યની પહેચાન આપવું ને હાથે હાથે બીજી મહિલાઓને પ્રેરિત કરવું આનો ઉદ્દેશ્ય છે ને આના બદલે આપણે વિભિન્ન પ્રકારના કાર્યક્રમ આયોજિત થાય આપણે આકાશવાણી ઉપર બી સમય સમય ઉપર મહિલાથી જોડેલો મહિલા ઉદ્યમીથી જોડેલો જે કાર્ય છે આપણે પ્રસારિત કરો જેથી બહેનોની જાગૃતતા બળે કૃષિ કાર્યને તો બહેને કાર્ય કરીશ રહી એના હાથે હાથે કૃષિથી જોડેલો જે ઉદ્યમ રહી જે વેપાર રહી એને બી મહિલાએ બળી ચડીને ભાગ લે ને કૃષિ ક્ષેત્રની બી જે સશક્ત મહિલાએ જેને કાર્ય કરવાનો તો જમ્મુ એના ઉપર હે હાથે હાથે એનો કૃષિથી જોડેલો જે નિર્ણય છે એ લેવાનો અધિકાર બી હું કૃષિને હું કાર્ય કરવો એનો બી અધિકાર હોત આણા પ્રકારની જે સશક્ત મહિલાએ છે એના બારામાં જાણકારી આપવી બીજી મહિલાઓને પ્રેરિત કરવા બદલે આ વર્ષ આપણે બનાવી રહ્યો તો આ ખૂબ અચ્છી વાત છે આપણે બે કિસાન બહેનો હે મહિલા હે જે કૃષિ હાથે હાથે ઘણા પ્રકારના ઉદ્યોગ બી સંચાલિત કરી જેમ કે ડેરી ઉદ્યોગ કરો આપણે પશુપાલનનો બી કાર્ય કરો એના હાથે કૃષિથી જોડેલો બીજો વ્યવસાય બી કરો તો આપણે બદલે આ ખૂબ અચ્છી વાત છે કે આપણે કાર્યની પહેચાન મળી રહી છે અને આપણે સરોવર વાત કરો સ્તન કેન્સર જાગૃતતા મહિનો આજે ઓક્ટોબરનો મહિનો છે એક ઓક્ટોબરથી લગાડીને 31 ઓક્ટોબર તો આણા મહિનાને સ્તન કેન્સર જાગૃતતા મહિનામાં કહી અને પિંક ઓક્ટોબર બી કહી કેમ કે આણી મહિનાને થવાવાળી એક

તો એને બદલે આપણે અવડીથી કઈ આપણે કંઈક સમય હે તો તૈયારી કરી રાખો કે એનું જે બીજ બોવું હે એની તૈયારી કરી રાખો. બીજ સચ્છું ગુણવત્તાવાળું બીજ લઈને આપણે ખેતરની તૈયારી વેચતરથી કરી રાખવી જોઈએ કે ખરીફ ફસલની કટાઈ બાદ જે ઠૂંઠલી અવશેષ રહી એને બી આપણે કાઢી દેવું જોઈએ, ખરપતવાર રહે એને સાફ કરી દેવું જોઈએ. એના બાદ હલથી કે અચ્છી તરફ ખેતરની જોતી નાખો જેનથી કે જે મિટ્ટી હે ઉલટ પુલટ થઈ જાય, એની દીમકનો ગળ હો એ બી મરી જાય. કેમકે હવે આપણે બારિશની ગઈ હે ને એને બાદ આપણે ખેતીની દીમક હે ફપૂંદ હે એ થઈ જા. આપણે ખેત હે એનો અલગ તો વળી થોડી સી નમીને કારણ ખરાબ થઈ ગયો, તો અગર મિટ્ટી પલટવા વાળા જે હળ રહી એનથી જુતાઈ કરેલો છે ને અવળી આ ધૂપ પડી રહી એણમે ખેત હે જુતાઈ બાદ ખુલ્લા પડી રહેગા, તો એણમે જે કીટ હે યા ફિર દીમક હે એનો ઘણી નષ્ટ થઈ જાયગા. ખેત હે આપણો પાસો ઓછો થઈ જાયગા બીજી ફસલની બોવાઈ બદલે. તો આ કાર્ય આપણે અવળીથી કરી દેવું હોય એના હાથી આપણે એ બી ધ્યાન રાખવું હોય કે આપણે ખેતરને એ આસપાસ સિંચાઈનું સાધન એના અનુરૂપ આપણે ફસલનું ચયન કરવું હોય. બીજું એ ધ્યાન રાખવું હોય કે આપણે ખેતરની જે મિટ્ટી હે એનું મિટ્ટી પરીક્ષણ બી કરાવી લો, તાકી એને કયા પોષક પદાર્થની કમી હે એ ખબર પડે, એના અનુરૂપ આપણે ઉર્વરકનું ચયન બી કરી શકો. તો આ કુછ તૈયારી અહીં એ આપણે આપણે પહેલથી કરી રાખો, તો આપણે આ તહેવાર જાતરને આપણે સમય ઉપર બુવાઈ કરી શકંગા અને આપણે રબીની ફસલ બી અચ્છી તરફથી કરી શકંગા. તો આ રબીની ફસલની તૈયારીની વાત કરીએ, હવે આપણે અવળી જે ફસલ અહીં ખરીદની ફસલ આપણે જે સોયાબીન વગેરે અહીં એને મક્કા હે એની ભંડારણ હે એ કાર્ય કરી રહ્યો, તેનો સહી તરીકેથી વ્યવસ્થિત ભંડારણ નથી કરવું એના બારામાં આપણે સૌરભ ઉપર ચર્ચા કરાંગા. પણ આ હાજનો સમય હે સૌરભ પૂરો ભરેલો હે, એની હાથે હાથે નવરાત્રીનો ત્યોહાર બી હે. તો કેમ ને આપણે સૌરભ ઉપર એક કચ્છો સુગરબા ગીત સાંભળો પછી આપણે અગાડીની વાત કરવા.

0: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।
1: नवरात्र पर्व चाली रो है, आज आप चौथो नवरात्र है, देवी कुष्पांडा की अपने आराधना करो। आना समय में अपने आटलो बढ़िया गरबे हमरे आनंद आ गयो कि आना गरबा हमरेवा गरबा खेलवा मन थी जा बहने ही આપણે હાજે રાત્રે આપણે ગરબા ચાલી અને આપણે મંડળોને ખેલવા બી જાઉં ને હાથે હાથે કામ બી કરો ઘરનો ને આપણે આપણી ખરીફ ફસલોને ભંડારણનું કાર્ય બી ચાલી રહ્યું હોય તો બહેને એ કાર્ય બી કરી લીધી કે ઘરની ફસલો હે જેમ કે મક્કા હે, બાજરા હે, જ્વાર, સોયાબીન એવું ઘેરે આવી બી ગયું હોય ને ઘરની આપણી સેસર લાગી ગઈ કામ બી ચાલી રહ્યું હોય ફસલ તો ભંડારણનું કાર્ય બી આપણે બહેને કરી લીધી તો આ ફસલનું ભંડારણ કરા